0: મુખ્ય મુખ્ય સુરસા ખરું. હાથી આક્રમણકા પીડિતકો સમાધાન ગણ્ય મંત્રી ગૌતમકો પ્રતિબદ્ધતા. ભરતપુર કારાગારમાં પુસ્તક તથા સેનેટરી પેડ સહયોગ. દેશભર 32.38% માત્ર ધાન રોપાઈ સંપન્ન. સરકારલાઈ સભામુખ અર્યાલકો નિર્દેશન. વિશેષ શિક્ષકલાઈ દરબંદીમાં રૂપાંતરણ કરીને.
1: तेलको जर्किन बोक्दै कता हो दिदी?
2: सञ्जीवनी तेल मिल.
1: किन नि सञ्जीवनी तेल मिल नै?
2: किनकि त्यहाँ त लोकल तोरीबाट पेलेको शुद्ध स्वस्थकर खाँटी तोरीको तेल पाइन्छ. त्यसैले म त सधैँ त्यहीँबाट ल्याउँछु. खाना पकाउन पनि सजिलो, बालबालिकालाई मालिस गर्न पनि.